ઓડી દાન ભંડા તરીખા તિમલે તમસ કલાયે કુડા લાલ છડીએ હો એક મના લાગતે આયે હાલ દેવે ઉપાયે દેવે હિકાર કમાયે જે હોવે પૂર્વ લિખ્યા તા દુર્ગના દીપાયે મત થોડી સેવ ગવાયે